0: રબીની ફસલને ભી આપણે બારિશ વગેરે થઈ ફસલને ભી નુકસાન વગેરે થાય ઘણા ભાઈ એક સમસ્યા ભી આવી પર હવે ત્યાં ખરીફની ફસલ તો બારિશનો મોસમ હે તો બારિશની મોસમમાં આપણને આની વાતોનું ધ્યાન રાખવું જરૂરી હે એટલે એને ટેમ ટેમમાં તેને ખાસ કરીને ધ્યાન રાખી ને આજે આપણે એના કાર્યક્રમને ભી આપણે વાત કરી છે કે ભાઈ આ શાકસબ્જી વગેરેનું કામ હે એ નગદી ફસલ વાળું કામ હે તો આજે આ અનિતાબેન હે એમનેથી કે ભી આપણે વાત કરી હતી કઈ કઈ સબ્જી ઉગાડી રહી હરતી ઉગાડી રહી ને એમનેથી કે શું ફાયદો હે તો આપણે પહેલા એમની વાત થઈ હતી તો આપણે એમની વાત સાંભળો ને પછી આગળ વાત કરો
1: તમારું નામ હું
2: અનિતા
1: ડોડિયા
2: સામરિયા ખેતીવાડી નો ખેતર માં કામ કરી રહી
1: ખેતર માં આપડે હું પહેરી રાખ્યું હે
2: અબાર ગવાર હે ભીંડી હે ગલકી હે એને બાદ સાથ સાથ માં ગલકી નો બીજ ભી પહેર્યું અબાર
1: અચ્છા તો મતલબ શાકસબ્જી વાળું કામકાજ કરી રહ્યો કહો તમે કેટલું ખેતર વગેરે હે અને કેટલું એને પેરાઈ વગેરે અને બુવાઈ થઈ જાય એના બાદ કેટલું આપણે પાકીને મળે સબ્જી નો ઉપયોગ તમે કયા તરીકે કરો એને બારે અમે બતાડો
2: અમે પેલા થકી તો રતલામ થકી બીજ લાવ્યા હતા એને બાદ એક મહિના તક એના બીજ ને ઉંકારણ કર્યું એને બાદ પછી ધીરે ધીરે વેલા સડ્યા એમ કરી વાડ કરી પછી ખાઈ જાય એમ કરી
1: અચ્છા
2: બી લાગવા શરૂ થઈએ મંડીમાં લઈ જઈએ
1: અચ્છા તો બીજ જે અંકુરન કરો એ અંકુરન કરવાનો શું તરીકો હે તમે
2: ફર્સ્ટ ટાઈમ તે દુકાન થકી પ્લાસ્ટિક વાળા કટોરા મળી લાવા એને બાદ વર્મી કમ્પોસ્ટ નાખા એને બાદ થોડી કાલી મીઠી બી લા સાથમાં એને બાદ ગાર માથે પીસાવી દા એને બાદ બીજ નાખી ફિર પાણી પીલાવ
1: અચ્છા વર્મી કમ્પોસ્ટ એમ કહી રહ્યો તો વર્મી કમ્પોસ્ટ ખાસ ખુદ બનાવો કે બજાર થી લાવો ખરતે હું કરો
2: ખુદ બનાવો
1: તો હરતે બનાવો એને બારે માં બતાડો
2: પેલે તો એક ખુદે કરીને ખાડો બનાવો ખાડો બનાવીને 3 ફીટ ઘેરાઈ કરવાની
1: અચ્છા
2: ને 10 ફીટ એ લંબાઈ માટે ખુદ ને પીઝન હો ખબર ને 5 ફીટ છોડાઈ
1: અચ્છા અચ્છા તો એમ બીજું બી હું નાખવું પડતું હોગા
2: એની બાદ ગોબર નાખા પાણી નાખા અને બાદ એક મહિના થી 45 દાડમ તૈયાર થઈ જાય
1: અચ્છા તૈયાર થઈ જાય એના બાદ મેં તમે આજે શાકસબ્જી ઉગાડી રહ્યો નાખવાનું કામ તો દેશી ખાતર જ નાખો કે બીજું ખાતર
2: દેશી નાખો
1: અચ્છા તો આ શાકસબ્જી વગેરે કેટલી ગયા તમે લાવી રહ્યો બીજ ને કેટલું આપણને પાકી ને મળી જાય
2: પાકીને મળે આપડે 1500-2000 માં તે બીજ મળે
1: અચ્છા
2: એને બાદ તે અમે તે 30,000 બી 35,000 બી કમાઈ શકા
1: અચ્છા
2: મંડીમાં નહીં આલા અમે ઘરે વેચા
1: અચ્છા આમ બેસ ફેરીને વેચતા હોય ઘરે લેવા આવતો
2: ઘરે આવે લેવા બધા
1: અચ્છા તો શાકસબ્જી નું કામ કર્યો કે બીજું બી કઈ કામ
2: બીજું હે ને અમારે ગલ બી હે
1: અચ્છા તો
2: ગલ બી અબાર તૈયાર થઈ રહ્યા બીજ બીજ ડાલ્યું આ બે તીતડા થયા
1: અચ્છા તો ફૂલોની ખેતી કરો મતલબ
2: બીજ નાખવાનો બી તૈયાર આવે કેરેટ એનો કેરેટ નામે
1: અચ્છા
2: એ કેરેટ આવે અને કેરેટ માં વર્મી કમ્પોસ્ટ નાખા ગાર બી નાખા એને બાદ બીજ નાખા
1: અચ્છા
2: પાણી નો છિડકાવ કરી પછી 2-3 દાડમ ઉભી જાય
1: અચ્છા તેનો આ રોપ વગેરે પછી તૈયાર થઈ જાય ને કેટલા ટાઈમ રોપ તૈયાર થઈ જાય
2: 25 દાડમ તૈયાર થઈ જાય
1: 25 દાડમ પછી એને રોપ લગાડવાનો હું તરીકો હે
2: લગાડવાનું તે ખેતર માં બુવાઈ કરી દઉં બુવાઈ ને બાદ એક એક એક એક પોદો લગાડતા જાઉં 3 ફીટ માટે
1: અચ્છા 3 ફીટ ની દૂરી માટે અચ્છા
2: 3 ફીટ ની દૂરી માટે એક મહિનામાં લાગવા શરૂ થઈ જાય
1: અચ્છા પછી એનું તમે આનો ઉપયોગ કેટલા થી આપડે પેદાવાર મળી જતી હોય આની
2: એનું પેદાવાર હે એક રોકડા માટે 5 કિલો મળી જાય ફૂલ
1: અચ્છા એક રોકડા માટે
2: હા એક રોકડા
1: તો કેટલા રોકડા લગાડતો હોય તમે
2: અમે 2000 પોતા
1: તારે પછી તમારી તો આવક તો અચ્છી રહેતી હોય
2: અચ્છી રહે લાખ ઉપર થઈ જાય
1: અચ્છા તો લાખ ઉપર થઈ જાય એટલે તમે લખપતિ દીદી નામ થી કીધી જાણકાર મેં હો હા ભાઈ આજકાલ આપણે 42 સરકારની યોજના એનો ભી લાભ મળતો હોગા
2: મળે
1: અચ્છા તો એમ આપણે દેખો લોન વગેરે ભી લઈ રાખ્યો
2: લઈ રાખી 40,000 નો લોન લીધું મેં
1: અચ્છા
2: તો એ અલગ થકી ભી લીધું
1: અચ્છા ટેમ ટેમ માં પાછા ભરતા હો
2: હા ભરી દે
1: ને બીજું દેખો હજી શાકસબ્જી ના હાથે જાય કઈ ખાત આપે કહો કે અનાજ વગેરે એની ભી ફસલ વગેરે કર રહી
2: છે મક્કી હતી મક્કી અબાર કટિંગ કરી લીધી
1: અચ્છા
2: 15-20 હજાર ની મક્કી થઈ
1: અચ્છા એના બાદ ઘઉં વગેરે
2: ઘઉં કર્યા 25 ક્વિન્ટલ ગોં થયા।

0: તમે આ ગૌ વગેરે બાકી પશુધન વગેરે ભી કઈ હૈ?
1: પશુ હૈ, બકરિયા હૈ.
0: બકરી કેટલી બકરી હૈ?
1: 10-15 બકરી.
0: અચ્છા, 10-15 બકરી હૈ. તો એને હરતે તમે વેસો કરો કે હરતે હું કામ મે લઈ રહેતા કરો? દૂધ દૂધ વેસો ફેરતે?
1: ગેરેસ બણા, ગેરેસ ખા મે સરા ખાય ને વેસો તો વેસતા નથી.
0: અચ્છા, દૂધ વગેરે વેસતા
1: ના? બકરા વેસા.
0: અચ્છા, બકરા વેસે. તો એક બકરી આપણને કેટલા માં પડતી હોય? તમે કેટલા માં વેસતા હોગા?
1: અમે લાવી તે 5.5 હજાર માં લાવી.
0: હા હા,
1: 15-18 હજાર મળે બકરી ના, બકરા ના જ્યાદા થાય.
0: અચ્છા, તો મતલબ 5 હજાર એમ લઈને આવો, 15-17 હજાર રૂપિયા તમે વેચી દો, તે ભી તમારો ફાયદો હે. એ કેટલા ટાઈમ સુધી તમે આપણે ઘેરે રાખો?
1: ઘેરે રાખો અમે 12 મહિના, 1.5 સાલ બકરો રાખો.
0: અચ્છા, તો એ ભી થઈ જાય. એના અલાવા બીજું કઈ કામકાજ કરી રહ્યો તકો?
1: બીજું કામ તે બસ આ સબ્જી નો નહીં, કામ કરો, સિલાઈ મશીન ભી કરો.
0: અચ્છા, અચ્છા, હું હીકે વગેરે ટ્રેનિંગ વગેરે કઈ કરી હતી?
1: ટ્રેનિંગ કરી.
0: અચ્છા,
1: રાજીવિકા થયા વાળે કાઢી હતી.
0: હા હા, સિલાઈ વગેરે નું. બીજું તમ કઈ સિરવા ખાતર વગેરે તો આ દવાઈ વગેરે નો ભી ઉપયોગ
1: કરી કરા ઘરે?
0: અચ્છા, ઘરે બનાવો?
1: નિમાસ્ત્ર બનાવજે, અગ્નિશસ્ત્ર બનાવજે.
0: અચ્છા, તો એ હરતે નિમાસ્ત્ર અને અગ્નિશસ્ત્ર હું કહેવાય, તો એના બારે આપ બતાડો.
1: નિમાસ્ત્ર બનાવવા નિમ્ન પત્તી લા, એને બાદ ગૌ નું પિશાબ લા, પાણી લા, તેના ને મિલાવી પછી નિમાસ્ત્ર બનાવવા.
0: અચ્છા, પછી આ સબ સબ્જી વગેરે માં?
1: સબ્જી વગેરે માં હાજ પરબાતી સાટા.
0: હા હા, તો કેટલા ટાઈમ સુધી અમે જો કીટ વગેરે લાગી જાય ખતમ થઈ છે? પાછા
1: ખતમ થઈ છે 12 ઘંટા, 8 દાડમ થી ખતમ થઈ છે.
0: અચ્છા,
1: જો 3 દિન એમ લગાતાર સાટી લોસ રાખવો પડે.
0: અચ્છા, 2-3 દાડા લગાતાર જુએ તો પછી ખતમ જ થઈ જાય. બીજું કઈ કઈ રહ્યો તમે દવાઈ? બીજી દવાઈ નું નામ લીધું
1: અગ્નિસ્ત્ર.
0: અગ્નિસ્ત્ર એ હરતે મળે?
1: એ અગ્નિસ્ત્ર એ પાણી મિલાવવું, એને બાદ નિમાસ્ત્ર એનમાં બી આવે, ને એનમાં જરીક લસણ બી આવે.
0: અચ્છા,
1: એની બાદ મિર્ચી આવે, હરી મિર્ચી.
0: અચ્છા,
1: એને ગોલો લગાડી ફેર તબડાવવું.
0: અચ્છા,
1: અગ્નિ બાળી
0: પાછું ઉકારીને એને કરવું પડતું હોગા? એ કેટલો ટાઈમ ઉકારવું પડે ને?
1: એને 1/2 ઘંટો બાકી ઉકાળવા દેવું પડે.
0: અચ્છા, પછી એનું કામ મેં હતી લો ખાને તરીકે
1: એને ચાલી પછી?
0: અચ્છા, એને સાણ લેવું પડે પછી એને ઠંડુ ખાવા
1: પડે, થવા બાદ પછી સાટવું.
0: અચ્છા, તો આપી કઈ રીતે સાટી શકો? કઈ ટાઈમ?
1: હાથ પર બાતીસ.
0: હાથ પર બાતે
1: કીટાણુ ઈજી હાથ પર બાતીસ માટે આવે.
0: અચ્છા, એટલે તમારે જે શાકસબ્જી વગેરે જે ખેતી વગેરે જે આપણે અનાજ વગેરે ઉગાડો એમને કઈ ખાતર વગેરે નો ઉપયોગ કરો?
1: વર્મી કમ્પોસ્ટ.
0: એમને ભી વર્મી કમ્પોસ્ટ, તો પછી એની પેદાવાર ભી અચ્છી થતી હોય, પૈસા પાસા અચ્છા મળતા હોય સબ્જી વગેરે. શાક સબ્જી વગેરે હે યા ગેહું વગેરે હે એનો પૈસા ભી અચ્છા મળે. તમે બેસો તો તમારે ઘરે લઈને લેવા ભી આવતો હોંગા?
1: આવે ને.
0: અચ્છા, તો તીર મતલબ તમે બહાર કે બેસવા નથી જતા?
1: ના,
0: તો તમારે આય ભી અચ્છી બડી રીતે હોગા?
1: ગૌ ભી લેવા બદલે આવે મને.
0: અચ્છા, એટલે તમે જેમ આપ ખેતીવાડી ના હાથે અનાજ વગેરે ભી ઉગાડી રહ્યો, બકરી પાલન ભી કરી રહ્યો, અને એના હાથે પાસે કઈ સગા શાક સબ્જી વાળું કામ હે 12 મહિને 32 ઘડી સાલો વાળું હોય, તો તમે કેટલી અચ્છું કામકાજ કરી રહ્યો કહો? તો આપણે આ કાર્યક્રમમાં ભાઈ ને બહેને હમરી રહી એમને શું કેવું જઈ રહ્યો?
1: તમે ભી એવું ને એવું કરો કામ, તે સબ આગે બડો
0: તો સી બળિયા રહેગા, અને ઘર પરિવાર ભી અચ્છા રહેગા. ઘર પરિવાર માં આપડે સોરા વગેરે કેટલા હે તમારે?
1: 2 સોરા.
0: 2 સોરા હે, તો ભણાઈ વગેરે કરી રહે?
1: હા, એક તે 12th માં, એક 12th પાસ થઈ ગયો.
0: અચ્છા, તો એ ભી ભણી રહ્યા હતા કઈ? તમે ભી કામ કરી રહ્યા તકો? તાજે અચ્છું ઘર પરિવાર ચાલી રહ્યું તકું હોય. તો અનિતાજી, તમે આટલી બઢિયા જાણકારી આપી એને બદલે તમારું ઘણું ઘણું ધન્યવાદ.
2: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का FM माही चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हो आकाशवाणी बांसवाड़ा का अपना FM माही चैनल. आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के, NEWSONAIR न्यूज ऑन AIR. आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माही चैनल. याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR. हमें रहेगा आपके फीडबैक का इंतजार. नमस्कार.

માટે આજે જે એકદમ મોસમ બદલાઈ રહ્યો તકો હે, તે બદલતા મોસમને આપણે ખાસ કરીને ધ્યાન રાખવું હોય કે ભાઈ જે આપણે બારિશનો સમય આવી રહ્યો તકો હે, તો આપણે કાંસા ઘર વગેરે રહેતા કહીં તો એમને બી આ કોઈ થાપડા વગેરે હે, પત્ર વગેરે હે, દાંડા વગેરે હે, કોઈ આપણે ઘરને બાંધને સાર વગેરે ઉગી શકીએ, કેમ કે ખેતર મેં સે તો એને કચ્છું વગેરે ખાડા વગેરે ટાયર આયર ભરે તક રહે, કોઈ લાકડા વગેરે એકદમ કસરો વગેરે તક પડે તક રહે, કેમ કે સાર વગેરે ઉગી રહે, અચાનક બારિશ વગેરે બી આવી જાયગા તો આ બારિશના સમયમાં આપણને કીટ વગેરે જીવ જનાવર થકી બી ડર રહે, તો એનું બી ખાસ કરીને ધ્યાન રાખવું હોય. બાકી આ જે પ્લાસ્ટિક વગેરે પાલ વગેરે એ પાથરીને આપણે થાપડા વગેરે બી દેખી લો, કેમ કે દેખો બારિશના ટાઈમમાં તો આપણે ઘરમાં બી મહી રહેવું, ગરમી મહેર્યા ટાળમે બામને તેમને બી આપણે કેવું હોઈ શકે, તો બારિશને તો આપણે ખાસ કરીને હે કે ભાઈ ઘરમાં જ રહેવું પડે, ને ઘર બી એવું રહે કે ભાઈ પાણી થકી આપણને કોઈ તરહની સમસ્યા નહીં આવે, નહીં તો સાટા બાંધને પડીને ઘરમાં પડીને તો આપણે રહેવાની સમસ્યા, ખાવાની રહેવા સમસ્યા, હર તરત કી સમસ્યા આવી શકે. એટલે બારિશના મોસમને આપણને હર વાતનું સાફ સફાઈ, ખાવા પીવા રહેવાનું ખૂબ ધ્યાન રાખવું હોય, કેમ કે એની આપણને સમસ્યા જ્યાદા આવી શકે. વાયરા કરંટ આવે એટલે આપણને લાઇટ વગેરેને બી બંધ થઈ જાય, તેવી લાઇટ બી નહીં રહે, એકદમ અંધારું થઈ જાય કે જઈ નહીં શકો, આવી નહીં શકો, તો એનો આપણને હે કે ભાઈ હર તરહની વ્યવસ્થા આપણને રાખવી જરૂરી છે. ને ખાસ ક્યાંય તાર વગેરે યા થંબા વગેરે હે તો એને બી કોઈ તાર વગેરે નીકળતા કહો તો આપણે એનું ધ્યાન રાખવું હોય. ખાસ આપણે પશુધન આપણે રાખી રહેતા કહો તો એ બી દેખો એને બી ખુલ્લા મેં નહીં રાખવા, એને બી જે આપણે ટાટ વગેરે હે યા હિંદી હવા લાગતી હોય તો એમને બી સમસ્યા આવી શકે, કેમ કે દેખો આપણે બીમાર થવા આપણે પલટી જાય તો બીમાર થઈ શકો, એમને આપણે ઘરમાં અબોલો જે પશુધન એમનું બી આપણે ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે એ બીમાર થઈ જાય તો એ તો બી આપણને સમસ્યા આવે કે ભાઈ આપણી આજીવિકાના આમદની એનું હરતી ધ્યાન રાખવું, એની વાતોનું આપણને ધ્યાન રાખવું ખાસ કરીને જરૂરી છે. એટલે આ નાની નાની વાત એનું બી ધ્યાન રાખવું હોય, અને એક આજે ખાસ કરીને એક વિશેષ જાણાની બી વાત કરો કે ભાઈ દેખો આંતરરાષ્ટ્રીય નશા નિરોધક દિવસ હે, તો એમને બી ખાસ હે કે ભાઈ કામકાજ તો હંમેશા કરવું હોય પણ આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બદલે ખાસ આપણે જે ઘણા ભાઈ નશા વગેરે કરે તો નશા થકી આપણે શરીર હે પૈસો હે અને પરિવાર એ સબ ખતમ થઈ જાય, તો એનું બી આજ વિશેષ દાડાનું મહત્વ હે, તો આપણે નશા મુક્ત દિવસનો બી ઉપયોગ કરવો હે, આપણે ઘર પરિવાર ને આપણે હર તરહનું ધ્યાન રાખવા તો અચ્છું રહેગા. નશા કરવા તો આપણે શરીરનું બી સત્યાનાશ થઈ રહ્યું, પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોય ને આપણે પરિવાર બી તૂટી રહેતા કહીં, કોઈ બી નશો જાય તંબાકુ ખાઈ રહ્યો કે બીડી સિગરેટ કાંઈ બી ખાઈ રહ્યો એ હર નશો આપણે શરીરને બદલે નુકસાન કરી રહ્યો તકો હોય. એટલે ખાસ આને કાર્યક્રમના માધ્યમથી કીસ કેવું હોય કે જે બી આપણે કામ કરો ધ્યાન થકી સાવધાની થકી કરો, ને આપણે શરીરનું ધ્યાન રાખતા થકી આપણે પરિવારનું ધ્યાન રાખતા થકી કામકાજ કરવા તો બઢિયા રહેગા. ને ભાઈ બહેન દેખો વાતે તો ઘણી થઈ ગઈ, આ સંધ્યા વત્તીનો ટાઈમ ને આ સબ કિસાન ભાઈ બહેને દેખી બી જઈ કે ના ભાઈ મુ અને બેટર વાત જ કરી દે તો કહી, ને આજે આપણે આટલી વાતચીત કરી બી દીધી પર એક હે કે ના ભાઈ સંધ્યા વત્તી મેં ઈચ્છું શું ગીત ભજન થઈ જાય તો આનંદ આવી જાય, ને આપણે પૂરા દાડાનું થકાન બી ઉતરી જાય તો કેમ નહીં ગીત ભજન હમણાં ને પછી આગળ વાત કરો.

જય શ્રી રે. આપણે કામ દેખો સાંભળી લેવાનું તો આનંદ જ આવી ગયો. તો એક ભજનને વાતચીતને પૂરો દરમિયાન થકાન ઉતરી ગઈ, પણ વાત કરવાની ઈચ્છા બી હતી, પણ આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે છૂટા પડ્યા ને આગલા કાર્યક્રમમાં ફેર મળંગા. રામ રામ, રામ રામ.